0: wadon ta tuktan ta chite na kanjaa di tsar suna tak hagi lakna yang chartan ka chik chiig na da yoji na da timi na chiig ta tukta shera di ngod mo ta chi gulun shim tsar suna chartan ka chiig shera lang chiig ta tukta me par su yinna yang ta chuga saani maa tsuko gud ta yin juna gulun shen ya ka gulun ter ju ka korum ta da chartan yang mo hi na yang ta nin chitin ten ya ka ta sang si siri jik tong si siri tiki shin ta na ti war to ni kirge khonstukyo ma ta shin ta no gu toyi nasu kwa ni mu chigra mi ka dim to gulun shen ni tsar suna jik ta shira lin ju ju ta ti son nan da toyo mar kirge jik ta tukta sera long to na ta tukta mepare ju ga yang ti kom shi ta mi ka ta me na ta chazir ya jik ta tukta shira lin ju duka chi ga ta gulun da ārā tōngmān tōsōng nā chīs chīgī sērā nō tō chīgī tō mē pār sōkō.
1: Rī.
0: Mē pār mā zī nā tā, tā tā yā gā nā tō chā sōng sōng tā, jīg tōng tā lō zā ngā tō yā zōng gō rā yā, yā chīgī tō chē rā yā, kō gō mō ndō mō tō chā lā chīb shē mē zī, yā tō nā yā, mā tōng kā chō yā mā ngā zō tā, shōng gō yā tō
1: Re dina de deng zhe wi yin wen dong le ngge hang teng dun chu ge shu ni a jin deng ge ma ma mang chu ge nyam chu xie go sa geng de zo ni na di ko ne yang gen le ge ma cham chu le ning na
0: o ya ya ko so a ta chi teng ge hong to ge dong chu ge shu ge ni ta chu sa ni mang chu na tun ge da chi ge ge smo ge dong mo chi ge na hong to ge de ge xian ba de dong de chi ni ya mo ta hong to ge hong to dong bi ni ya xian ba san ba mo chi ge hong to nyam chu ge 그게 이제 양덕시 산다. 단다 도군다. 나쁜 선님이 크스목. 아, 결정가 다치 다치마 공원이 시작되는 거. 아, 멍축. 능력 동등 그 단지 안다 도군다 이촌이 공스도군다 도군다 동축 그 시군이 단 양덕시 대사 건강 없으나다. 아, 당연히 남바스가 쓴 거거니 가다. 동무 모치는냐 그거 고공 치도나 치동노 그 거기다 도고도 시기 양적고. 단 환이 회전적 지나 주가 지입이라 속아. 아 딘토 차이글라스바 딘토 치 간자 진노가 간자가 얘기하나 간자가 얘기한다 건데 혹시냐 할수 있고 이제 디 한이다 쳐지냐 아초부 반싱거 코통거 아니틀 다 냥아 쳐지면 사미 강스 그 이미나 아 딘토 그거 그 토통log 치르 엄청 치미 되는데 달라스바 사우인적 고약 아 디 한이다 그 간자 같이 고무 치토나 고무 청우 적지가는 딘토 고무다 그 조콩토 강스라 조고는 또 사우이 땡크 유 딘토타 고르무토 시라 테르고나 토 티츠 넘드 테르고나 티 티체토 도토 사우 유 땡크 유 티 하니타 다시 고니 하샤노 추가 니 체칸도 도건도 체니기 와크요 와라 아치요나 체칸도 도토 사우 유 지토건 바주 도 도건도 시카치 도 도토 동모 아 도니 니야무 라크미 샤리소나 추가다 고르무도 도건다 아 다 도마라 추가 지달이 아 판스나 그 지톤도나 다 응이오이나 조금 고름이나 조금 더 하스라 스틸 고리 코틀리 고도 더 와르크는 내기는 더 좀 더 혹시 같이 하는 거지 어떡 다 디나네 저 르네와 동된 동리 시샬이 소나타 그렇게 쳐서 거기나 아주 그 진짜 럭그리나 럭그터 대랑 조금 못하다 하라체 주이다나 지금 좀 저 대글 가서 하더나 다 시작던 거 저희도 듣고도 같이 그러면 카르톤 대랑 추가다 카프클라니 Tamana chuga ngay kangalani gulmata tukundi ngay kumda tukundi harsara kor kudu tuk kor kudu nuga kor tukundi kor tukundi nuga yegita tukudu shiga kachik ngay kumda harsara kor kudu ta chuga kaprilamni chuga ngay kumda harsara kor kudu na di kaprilamga di san tukundi tukundi ranga nyanjuga chuga kachik tan di korum di tukundi ta chaga kwanza na shiga jinta chuga ta tukwa mong tukundi nga nishya na та зурбын тухунда харсара тэрдэн татах шиг та жинтэг рэкэнэг насгэ чэртэнгэ таран кэгэн гэ сонгчүг гүнэ тэнэшэж сона та карди дэрэнгэ зурбын тухунда харсара тэрдэн дэ нёньёй капр кэлэн харсара тэрдэн дэ мангайна ранг чэмтэн кэгэн сонгчүг жула кан кси антуг чэг дочэсгэ та тогто да ниа маучи а хэмба мауш онишэна та чүгэн дэ Gormund tonda ta volun depi konstanda tonda skot. Volun depi konstanda korni ta zu kan izitana. Ta chi jinta ta chu tom ta stetena tonda na. Ta chi kogo mo to shira chik der gogo zida de de

0: 야, 리펑도 파펑 히라 쩍도 파 쩍히 톰바 종이 쳔조나 스타리 종이 나간조나 얼차 종이 르간조나 야만이 옛나 정메고
1: 대친나세라
2: 대친나세라 레 조부남바 디다타 체직 달롱나비 시등 차충먹가 가튼튼 전지만다는 찬지 공후 상친 이용제 대친세리 라신잔들 하스카바 가와게 찬진 팔미 잉이인 데나 슈니 가르뜨거진인 잔들 라신케나 잔신 어떡슴바 알라와 루티자 알라마 렌치 로마니아레 데나 가친냠데 크니글라지 예신예 알라르고
3: Alang chung yung jig ta ye ro lo lo lo ya la yi sing gu ta ye de na sing gu de na sin arong yi la yi sing gu ta ye ech nar ma ga de na ya dong ka sa ta ye yi na ta sa de na sin arong yi la yi circle ta ye de na circle de na la yi circle ta ye ta mo la ma de na sin arong di la ma ka sa ta ye cha na ta sa de na la yi circle dena ser nga dena zin arong ila yi ser nga ta ye de chna chong nga dena te se kong sa ta ye tana ta sa dena zin